પાણી વહે જરૂરી તો એ આપણે કઈ ટચ થતું તો બે આપણો ભાઈ કઈ નુકસાન થઈ શકે. આપણે જે શીશી છે એ બી આમને તમને નદી નાળામાં યા તળાવમાં કઈ ભાઈક પાસે ખૂન ફૂકી દે તો એવો નહીં કરવું. જે શીશી છે એને આપણે સહી તરીકા થકી ખેતરમાં શેક ગડ્ઢા ખોટી દંગા એને દફનાવી દે યા એની શીશીને જલાવી દઉં, આને થકી કોઈ નુકસાન નહીં થઈ શકે. દેખો આ સુવાસા દાડા છે, આના સુવાસા દાડાનું જે પશુધન છે પશુનો આપણને ખરસ કેવો પશુ બે અબુલો જેવે બોલી શકે અને એને હાંડી શકે એટલે એનું આપણને આના સમય ધ્યાન રાખવું. ભાઈ પશુને કે પશુ ખેતી એકબીજાને મળવી જોઈએ, ખેતી ખેતીમાં આપણે સારા વગેરા ઉત્પાદન થાય એ આપણે પશુને કામ લાગે, જે અનાજ છે એ આપણે માનવીને કામમાં લાગે, આ એકબીજાને મળવું જોઈએ. આનું પશુપાલન કરવા થકી આપણને ઘણા લાભ છે. ભાઈ ઘેર રહેલું ખાદ્ય પદાર્થ ઘી દૂધ છે દહીં છે ખટ્ટી છાશ છે ફેર એ બી શુદ્ધ આપણે ઘરનું એટલે પશુ રાખવા ઘણા ફાયદા છે કિસાન ભાઈઓ. અને સમસ્યા દ્વારા મને પશુને હારંભાળ જરૂર કરવી હોય અને મક્કી મચ્છરો થકી બી બસાવીને રાખવું છે કેમ કે આ મક્કી મચ્છર મેઇન બીમારી છે એના થકી હું કે આ મચ્છર કાઢવા થકી પશુ કઈ બીમાર થઈ શકે એમ કહે યા કોઈ તરીકા બી છે કિસાન ભાઈઓ. જે આપણે અગ્નિની પત્તી છે તો એની પત્તીને ધોવા કરે દંગા તો એને ધોવા થકી બી આ મચ્છર દૂર જાય છે. એટલે આ છોટી મોટી વાતનું ધ્યાન રાખવું ભાઈ પશુને

0: ઉપયુક્તતા બારામાં વાહનવાર આધિકારિક સૂચિ જારી કરવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કહ્યું હૈ કે કપડા હલકો ભારતની સાંસ્કૃતિક વિરાસત રો ખાસ હિસ્સો વ્યવસા ગઈ લાખા લોગારી કામ કમાઈ રોજરિયો હૈ. વે રાષ્ટ્રીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થાન નિફ્ટ રા દીક્ષાંત સમારોહ માં બોલ રહી હૈ. રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓ વિરાસત અર મૂલ્યો જુડિયા રહેર વૈશ્વિક નજરિયો અપનાવન સારું કહ્યો. વે કહ્યો કે ફેશન અર વસ્ત્ર પ્રૌદ્યોગિકી રા હલકા માં ભારતરી દુનિયામાં મોજૂદગી બધાવણ દી ઘણી સંભાવનામાં હૈ.
1: ફેશન ટેકનોલોજી ભી એસા ક્ષેત્ર હૈ જિસમે વિશ્વ સ્તર પર ભારત કી ભૂમિકા બઢાના કો અપાર સંભાવના હૈ. આપકો ઇસ અવસર કા લાભ ઉઠાના ચાહિયે. ઇસ પ્રયાસ મે આપ કરો રાખે કી આપકી સોચ વૈશ્વિક હો.

0: ખેતીવાડી કાર્યક્રમની વાત અડીકતા સગળા શ્રોતાવાને અદિતિ ભટ્ટરો ને ભર્યો નમસ્કાર રામ રામ સા. અશ્વિનીભાઈ આપને ભી ઘણો ઘણો રામ રામ.
1: અદિતિબેન થાને ભી ઘણો ઘણો રામ રામ. બળા સગળા કરશાભાઈને ઘણો ઘણો રામ રામ.
0: જી સા, મોસમ કો મિજાજ છે થોડો સો અટપટો. આપને સાગત તાલ સુ તાલ મિલાર ચાલ કોણ રહ્યો તો એ ટાઈમ પે જો આપના કરસા બહાર બહેણા છે આને ભી તો આપા સુ ઓર આપના મોસમ સુ તાલ તો મિલાની હી પડેલી. ઓર જો ફસલ જી મેં આપા જમીન મેં લે રાખી છે ઉકે લીએ ભી આપાને કુછ સાવધાનિયા તો બરતની હી પડેલી.
1: બિલકુલ, યાની જી સે આપા મોસમ કી થી બાત કર રહા તો મોસમ સે જીએ કી આપાને ઉમ્મીદ છી, બરસાત સે જીએ કી આપાને ઉમ્મીદ છી. બાપ કી બાર બરસાત પૂરી ઉમ્મીદ પર કોમ ઉતરી.
0: જી સા.
1: ઓર દેખો જટે બાત કર આપા જી અભી થે બતાયા કી સાબ આપણે પસલા લહેરાવી છે તો આપણી જે પસલા લહેરાવી છે બને એ ટાઈમ પાણીની જરૂરત છે. તો જટે આપણે વરસાદ કમ હોય છે જટે પાણીની જરૂરત છે બને આપણને સિંચાઈ કરી દેવી ચાહે છે.
0: જી સા.

0: સાગે અગર ખરપતવાર આપણને દીખ રહી છે તો અનાવશ્યક ઘાસ ફૂસ છે જીને સમય પર હી અગર આપણ નિયંત્રણ પા લેવા જીસે કે ફસલ ને મળવાના જો પોષક તત્વ છે ધૂપ છે વો પર્યાપ્ત માત્રા મેં મિલ સકે
1: બિલકુલ ઓર દેખો ઈ સમય જો આપણી ફસલ પકવા કી અવસ્થા મેં છે ઈમે બહોત જ્યાદા ધ્યાન રાખવા કી જરૂરત છે આપણે જેને પત્યા તના ઓર જે પોદાને ધ્યાન રાખી કે સાગે સાગે જ્યાં કીટ યા રોગ કા અગર લક્ષણ આપણને દિખાઈ દેવે તો મને કૃષિ વિશેષજ્ઞ કી સલાહ સે આપણને દૂર કરવા કી કોશિશ કરની ચાહીએ
0: જી સા સાગે ઉર્વરકા કી વાત કર લ્યા તો ઉર્વરક જો છે ના સંતુલિત માત્રામાં આપણને પ્રયોગ કરનો છે ને તો આવશ્યકતા શું બત્તી દેવા ને ફેર કમતી કરાવું કમાઈને જો ભી આપના જો વિશેષજ્ઞ છે માટી કી સ્થિતિ કે અનુસાર જો આપણને બતાયા છે હિસાબ સે આપણને ખાદ ઓર ઉર્વરક કો પ્રયોગ આપણને કરનો છે
1: બિલકુલ તો કઈ વાર આપણે દેખા છે કે જો આપણી ફસલ માં અગર થોડી સી ભી આપણને કમી લાગે છે ને તો આપા ખુદ ઈ ડોક્ટર બન જાવા છે
0: જી સર
1: વિશેષજ્ઞ બન જાવા છે ઓર આપણી ફસલ માં છે ને જો આપા કોઈ સી ભી દવાઈ દેવા લાગ જાવા છે તો ઈ વાત કો આપણને ધ્યાન રાખવું ચાહીએ કે બિના પહેચાણ કે કોઈ સી ભી દવા કો આપણે છિડકાવ નહીં કરનો ચાહીએ અગર આપની ફસલ મેં કોઈ પ્રકાર કી સમસ્યા છે તો કૃષિ વિભાગ યા વિશેષજ્ઞ કી સલાહ સહી ઉચિત કીટનાશક કો આપણે પ્રયોગ કરનો ચાહીએ
0: જી સાગહી વાત કરા આપા કી કીટ નિયંત્રણ જીયા થી બતાઈ રહ્યા છો કી બિના પિછાણ કે આપણે દવા છિડકાવ નહીં કરની ચાહીએ વિષય વિશેષજ્ઞ સે સલાહ લે રહી આપણે કીટનાશક કો પ્રયોગ કરનો ચાહીએ સાગહી અગર તેજ બારિશ ઓર હવા અગર આપણે દીખ રહી છે તો લંબી લંબી જો ફસલ છે હું કિરબા કી સ્થિતિ મેં ભી આ જાવેલી તો ખેત કો આપા નિરીક્ષણ પરીક્ષણ કરતા રહેવા મોસમ કી ચેતવણીયા કા અનુસાર હી આવશ્યક આપણે પ્રબંધ કરનો છે
1: બિલકુલ ઓર દેખો આપા રાજસ્થાન કી વાત કરા તો રાજસ્થાન માં જ્યાં બાજરા મૂંગ મોઠ ગ્વાર કપાસ ઓર મક્કી કી જો ફસલ કી જરૂરત અલગ અલગ હો જા કી એલે આગી અવસ્થા કે અનુસાર આપણે પ્રબંધન ભી કરનો ચાહીએ આપા કઈ પર દેખા છે ઈ ફસલ કી ઈ ફસલ માં કર દે છે લેકિન વો અલગ અલગ હો છે
0: જી સર તો આપણે સાવચેત ત્યાં બરતર હી આપણે આગે ફસલ કે ઉપર ધ્યાન દેનો છે કામ કરતા જાણો છે ઓર અશ્વિનીભાઈ એક ધ્યાન મેં ભી દઉં આપના કાર્યક્રમ કે પ્રતિ આપની જો જુમ્મેવારી છે ગીત સંગીત કી વે નિભાવું
1: બિલકુલ સુણાવો એક પ્યારો સો ગીત